0: ખુશીદાસ માનિકપુરી ઓ બિંદુ દેવાંગન કે સ્વર માં ભી સુનેન યે સુઘર ગી
1: છેજ ભાજી માં બાસી મીઠા થે સતોન બાતે છેજ ભાજી ઓ બરી કે સાગ હો જા તક કા પૂછના હે બાસી કે સ્વાદ લાય ના દેખ રીચા કિસાન ભાઈ મન અભી તો જોન હે ખેત જ્યાદાતર ખેત જોન ખાલી હે ના તો ફેર લેકિન કા હે અવૈયા ફસલ કે તૈયારી કરત હે સબ તો અવૈયા ફસલ જેસે ખરીફ કે ફસલ હે જેસે તો ખરીફ કે ફસલ મે કે કહું વાત કરન તો ઈ બેરા કે જોન જાણકારી હે હમન આજ કી સલામ લેકે આયે હે તો આજ કે જોન વિષય હમર કી અવૈયા ખરીફ ફસલ ધાન બર વૈકલ્પિક ખાદ નીલ હરિતકાઈ જય ઉર્વરક ઔ નૈનો ઉર્વરક કે ઉપયોગ લ કૈસે કરન યે સંબંધ માં જાણકારી દેવત હે શ્રીમતી ગોપિકા ગબેલ સંયુક્ત સંચાલક કૃષિ દુર્ગ અહીંખાને ગોટ વાત કરે હે લવ કુમાર સિંહ તોનલા સુનથન
2: સંગવારી હો બખત બખત મે હમન આપ મન ખાતિર પણ વિશેષજ્ઞ મલ્લા સ્ટુડિયો માં બુલાથન ઔ સમસામયિક વિષય ઔ આવશ્યકતા અનુસાર આપલા જાણકારી દેથન ઉકર સલાહ ઔ ઉખર કહે ગે બાત હા હમર ખેતી કિસાની માં બડ કામ આથે

કે દેખ લો હવા ઉડો થે બડોરા, દેખ લો હવા ઉડો થે બડોરા, તાત તાત હવા ભૂંજત હવે હુરા, તાત તાત હવા ભૂંજત હવે હુરા, તો લઈ કાલા લઈ કોરી, લઈ કાલા લઈ કોરી ઘર ભીતરી ધાંધે, લઈ કાલા લઈ કોરી ઘર